0: शुरू करवानो प्रयास कर्यो त्यारे कोंग्रेस अने समाजवादी पार्टी सहित विपक्षी सभ्योए नीट परीक्षा गैररीतिनो मुद्दो उठाव्यो। श्री बिरलाए विपक्ष ने गृह चलावामां सहयोग आपवा अने शिष्टाचार जाळवा विनंती करी, परंतु विपक्षी सभ्योए तेमनो विरोध यथावत राख्यो, जेना कारणे लोकसभा बपोरे 2 वाग्या सुधी स्थगित करवामां आवी छे। राज्यसभामां नवा चूंटायेला अने फरीथी चूंटायेला सभ्योना शपथ साथे कार्यवाही शुरू कराई, जेमां शरूआतमां विरोध पक्षना नेता मल्लिकार्जुन खड़गे नीट परीक्षा गैररीतिनो मुद्दो उठावानो प्रयास कर्यो। जो कि होबाळाने कारणे राज्यसभा अध्यक्ष सीपी राधाकृष्णने गृह बपोरना 2 वाग्या सुधी स्थगित करी दीधुं छे। लोकसभामां प्रश्नकाळ दरमियान विपक्षोना होबाळा वच्चे केन्द्रीय मंत्री डॉ मनसुख मांडवियाए जणाव्युं कि ज्ञान भारतम मिशन हेठळ 8 કરોડથી વધુ હસ્તપ્રતોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે। આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં ડોક્ટર માંડવિયાએ જણાવ્યું કે મોદી સરકારે હસ્તપ્રતોનું સંરક્ષણ અને ડિજિટાઇઝેશન કરવા માટે જ્ઞાન ભારતમ મિશન શરૂ કર્યું છે, જેથી સંશોધનને સરળ બનાવી શકાય અને લોકો માટે સુલભ બને। મંત્રીએ માહિતી આપી કે 3,74,000થી વધુ હસ્તપ્રતો અગાઉથી જ અપલોડ કરવામાં આવી છે। સંસદના ચોમાસુ સત્ર અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદ બંધારણની ગરિમા, સંસદીય પરંપરાઓ અને શિષ્ટાચારનું સન્માન કરીને સહકારની ભાવનાથી સંસદની કાર્યવાહીમાં ભાગ લે તેવી આશા વ્યક્ત કરી હતી। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી બિરલાએ જણાવ્યું કે કાયદાકીય અને અન્ય સંસદીય કાર્યનું સુગમ સંચાલન એક સામૂહિક જવાબદારી છે, આનાથી જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થશે અને લોકશાહી સંસ્થાઓનું કદ વધશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચોમાસુ હોય કે ચોમાસુ સત્ર, જો બંને સક્રિય હોય તો જ તે ખૂબ ઉત્પાદક સાબિત થાય છે। સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જ્યારે બંને ઉત્પાદક હોય છે ત્યારે તે રાષ્ટ્રનું કલ્યાણ અને તમામ જીવોના કલ્યાણ તરફ દોરી જાય છે।
1: મોનસૂન હોય યા મોનસૂન સત્ર, અગર દોનો પ્રોએક્ટિવ હો તો બહોત હી પ્રોડક્ટિવ હોતે હૈ, ઓર દોનો કો પ્રોડક્ટિવ હોતે હૈ તો દેશ કા કલ્યાણ હોતા હૈ, જીવ માત્ર કા કલ્યાણ હોતા હૈ। સાથીઓ, પિછલે 1 મહિને મેં દેશ ને અનેક સિદ્ધિયાં પ્રાપ્ત કી હૈ, ચાહે રાષ્ટ્રીય હો, અંતરરાષ્ટ્રીય હો, ઓર અબ તો અંતરિક્ષ ભી હો, ભારત કે લિયે ગર્વ કે પલ રહે હૈ।
0: શ્રી મોદીએ કહ્યું કે સંસદમાં યુવાન અને અનુભવી સાંસદો છે, તેમના અનુભવનો દેશને લાભ મળે તે આવશ્યક છે।
2: અમારે સદન મેં બહુ અનુભવી સાંસદ ભી હૈ, દલ ઉનકા કોઈ ભી હો, ઉનકે પાસ એક લંબા અનુભવ હૈ, એસે સમય મેં ઉનકે અનુભવ કી, ઉનકે જ્ઞાન કી સંસદ કો ભી જરૂરત હૈ, દેશ કો ભી જરૂરત હૈ, આર ઇસકે લિયે સંસદ કા ચલના, સાર્થક ચર્ચા હોના, યે મેં સમજતા હું કે બહોત હી સમય કી માંગ હૈ, એસ્પિરેશન સે ભરે હુએ દેશ કે યુવાઓ કી માંગ હૈ, કે હમ આગે બઢે, રાષ્ટ્રભક્તિ કે લિયે જી રહે, આવાજ કો સદન મેં ઉચિત મંચ મિલતા રહે।
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય મંચ પર હોય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પર હોય કે હવે અવકાશમાં પણ ભારત માટે ગર્વની ક્ષણો રહી છે, ભારતના યુવાનોએ અવકાશમાં નવી સફર શરૂ કરી છે।
1: સ્કાયરૂટ સ્ટાર્ટઅપ હૈ, ઉસમે જો નૌજવાન કામ કર રહે, મુજે બતાયા ગયા ઉનકી પૂરી ટીમ કી જો એવરેજ એજ હૈ વો સિર્ફ 28 સાલ હૈ, એસે નૌજવાનો ને યે કામ કરકે દિખાયા। મેં કિસી 56 સાલ કે નૌજવાન કી બાત નહીં કર રહા હું, મેં દેશ કે યે સ્ટાર્ટઅપ ને 28 કે એવરેજ વાલે નૌજવાનો ને અંતરિક્ષ મેં ભારત કા ઝંડા ગાડ દિયા, ઉનકો તો બધાઈ હૈ હી હૈ, લેકિન એસી બાતે જો હૈ જો ભારત કો આત્મવિશ્વાસ સે ભર દેતી હૈ, વિશ્વ મેં ભારત કા પ્રોફાઇલ સર્વમાન્ય સર્વસ્વીકૃત બનતા જાતા। સાથીઓ, યે સંયોગ નહીં, યે એક સંદેશ હૈ, ઓર બડા મજબૂત સંદેશ હૈ।
0: શ્રી મોદીએ કહ્યું કે વિવિધ પ્રદેશોમાં યુદ્ધના સતત ભયથી સમગ્ર વિશ્વ ચિંતિત છે, પેટ્રોલ, ડીઝલ, એલપીજી, ખાતરો અને રસાયણોને લઈને અનેક અવરોધો અને કટોકટીઓ ઉભી થઈ છે। તેમણે કહ્યું કે આમ છતાં ભારતે 7.7% વિકાસ દર જાળવી રાખ્યો છે। નવા સુધારા અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે રિફોર્મ એક્સપ્રેસમાં સવારી કરતા દેશના પરિણામ સ્વરૂપે ભારતના યુવાનો આટલી મોટી હિંમત બતાવી અને સફળતા પ્રાપ્ત કરી શક્યા છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। જમ્મુ અને કાશ્મીરમાં વર્તમાન હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તમામ જિલ્લા વહીવટીતંત્રોને આગામી 24 જુલાઈ સુધી

0: સ્ટેટસ રિપોર્ટ. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થવાની છે. પંજાબ સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમથી નવી અમલમાં મુકાયેલી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન યોજનાના સરળ સંચાલન માટે પૂરતી વ્યવસ્થા કરી છે. આ યોજના ગ્રામીણ કામદારો માટે રોજગારીની તકો મળે છે અને રાજ્યભરમાં વિકાસ કાર્યોના અવિરત અમલીકરણને સુનિશ્ચિત કરે છે. તમિલનાડુના વિલાથિકુલમના ડીએમકે ધારાસભ્ય માર્કંડેયની આજે વહેલી સવારે પોલીસે ધરપકડ કરી છે. તેમની ધરપકડ તુતીકોરીનના કોવિલપટ્ટીમાં ડીએમકેની જાહેરસભામાં તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના સંદર્ભમાં કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની બટુકેશ્વર દત્તને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું કે બટુકેશ્વર દત્તે બ્રિટિશ શાસનના અન્યાય સામે સમગ્ર દેશમાં સ્વતંત્રતાની જ્યોત પ્રગટાવી હતી. સંરક્ષણ મંત્રીએ બટુકેશ્વર દત્તને એક શ્રદ્ધાળુ, રાષ્ટ્રવાદી અને હિંમતવાન વ્યક્તિત્વ તરીકે વર્ણવ્યા હતા. ભારતના નિયંત્રક અને મહાલેખક કાર્યાલય અને ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્તરે સંશોધન લેખ સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય ઓડિટ, તારણો અને જાહેરનાણાં સંબંધિત મુદ્દાઓ પર શૈક્ષણિક રીતે મજબૂત, નીતિ સંબંધિત અને મૌલિક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. આ સ્પર્ધામાં માન્યતા પ્રાપ્ત સ્નાતકમાં અભ્યાસ કરી રહેલા, અનુસ્નાતક અથવા ડોક્ટરલ પ્રોગ્રામમાં નોંધાયેલા પૂર્ણ સમયના વિદ્યાર્થીઓ પોતાનો લેખ 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર દરમિયાન સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન મોકલી શકે છે. દરેક કેટેગરી પ્રમાણે પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે 1.25 લાખ, 1 લાખ અને 75,000ના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ઈરાન અને અમેરિકા વચ્ચે સતત 9મા દિવસે હુમલાઓ થયા હતા, જેને કારણે વ્યૂહાત્મક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તણાવ વધ્યો હતો. અમેરિકાએ દક્ષિણ પશ્ચિમ ઈરાનના ખોરમો શહેરને નિશાન બનાવ્યું હતું, જ્યારે જોર્ડન, કુવૈત અને બહેરીન પર ઈરાને નવેસરથી હુમલાઓ કર્યા. ઈરાનની અર્ધસત્તાવાર સમાચાર એજન્સીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે અમેરિકાના હુમલાને કારણે બુશેહર પ્રાંતની દશ્તી કાઉન્ટીના વહીવટી કેન્દ્ર ખારમોજના કેટલાક ભાગોમાં વીજળી ગુલ થઈ છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ બાદ ક્રૂડ ઓઇલના ભાવોમાં વધારાને પગલે વૈશ્વિક બજારોના પગલે ભારતીય શેરબજારમાં પણ કડાકો નોંધાયો છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં 500 કરતાં વધુ અને નિફટીમાં 100 અંક કરતાં વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ચોમાસુ સત્રના આરંભે વિપક્ષોના નીટ પેપર લીક મામલે કરાયેલા હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભી. પ્રધાનમંત્રીએ સંસદના ચોમાસુ સત્રના આરંભ અગાઉના નિવેદનમાં સંસદમાં તંદુરસ્ત
1: આકાશવાણી મુંબઈ. ગૌરી દેશમુખ રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. સંસદેચ્યા પાવસાળી અધિવેશનાત આજચ્યા પહેલ્યાચ દિવશી વિરોધી પક્ષ સદસ્યાંચા અયોધ્યા રામ મંદિર દેણગી અપહાર, નીટ પેપરફૂટી આણી ઇતર મુદ્દ્યાંવરૂન દોન્હી સભાગૃહાંમધ્યે પ્રચંડ ગદારોળ. દોન્હી સભાગૃહાંચ કામકાજ 2 વાજેપર્યંત સ્થગિત. સીજેપીચ્યા સંસદ માર્ચ્યા પાર્શ્વભૂમીવર નવી દિલ્હીત કડક સુરક્ષા વ્યવસ્થા. રામ મંદિર દેણગી અપહાર પ્રકરણાત વિશેષ તપાસ પથકાને સ્થિતિ અહેવાલ સર્વોચ્ચ ન્યાયાલયાલા સુપૂર્દ કેલા. ઈરાન આણી અમેરિકેચે સલગ 9વ્યા દિવશી પરસ્પરાંવર હલ્લે. આણી મહારાષ્ટ્રાત 2 વેગવેગળા અપઘાતાત 6 જણાંચા મૃત્યુ, 7 જણ જખમી. સંસદેચ્યા પાવસાળી અધિવેશનાચ્યા આજચ્યા પહેલ્યાચ દિવશી વિરોધી પક્ષ સદસ્યાંની અયોધ્યા રામ મંદિર દેણગી અપહાર, નીટ પેપરફૂટી આણી ઇતર મુદ્દ્યાંવરૂન દોન્હી સભાગૃહાંમધ્યે પ્રચંડ ગદારોળ કેલા. ગોંધળામુળે દોન્હી સભાગૃહાંમધ્યે કામકાજ આધી 12 વાજેપર્યંત, નંતર 12:30 વાજેપર્યંત આણી ત્યાનંતરહી સભાગૃહાત વિરોધકાંચ્યા ઘોષણા ચાલુચ રાહિલ્યાનં 2 વાજેપર્યંત તહકૂબ કરણ્યાત આલ. સર્વોચ્ચ ન્યાયાલયાત ન્યાયાધીશાંચી સંખ્યા 34 વરૂન 38 પર્યંત વાઢવણ્યાબાબતચં વિધેયક આજ લોકસભેત કાયદેમંત્રી અર્જુનરામ મેઘવાલ યાંની સાદર કેલં. યા વિધેયકાચા મસુદા કેન્દ્રીય મંત્રીમંડળાને ગેલ્યા મે મહિન્યાત મંજૂર કેલ્યાનંતર અધ્યાદેશાચ્યા આધારે નવીન ન્યાયાધીશાંચી નિયુક્તી ઝાલી આહે. રાજ્યસભેત નવનિર્વાચિત સદસ્યાંચા શપથવિધી આજ ઝાલા. સુષ્મિતા દેવ, પવન ખેડા,

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी पूजा। आ के चेस रमवानी जग्या छे, आ शतरंज बिछावीने शेनी बैठी छे?
1: અરે પણ આજે તમને
0: ભલે ને શતરંજ ડે હોય પણ અત્યારે ગીત ગુર્જરી કાર્યક્રમમાં બધાને ગીતો
1: રમત રમવાથી આપણી બુદ્ધિનો વિકાસ થાય બેન।
0: પણ રમતા રમતા ગીતો સંભળાવવાના પાછું બોલવાનું, એમાં તું કંઈક ઊંધી ચાલ, તારો ઊંટ ઊંટ પેલી જે તીરછી ચાલ ચલે, બધી જગ્યાએ ધ્યાન કેવી રીતે આપું હું?
1: તો પછી ક્યારે રમું? 4 વાગ્યા પછી આપણે રમીએ?
0: ના ના, અત્યારે જ રમશો
1: તો પછી?
0: હા, ગીત શરૂ હોય ને ત્યારે રમી શકાય ને? અરે આટલું સરસ શતરંજ જોઈને તો રમવાનું મન થાય જ ને। હા, તારો હાથી ઊંટ ઘોડા પ્યાદા રાજા વજીર બધો જ બરાબર ગોઠવાઈ ગયું છે, બરાબર ને?
1: બરાબર એકદમ।
0: હા, હવે ઘોડો કેમ ચાલવાનો છે તારો?
1: ઘોડો તો અઢી પગલા ચાલે।
0: શું વાત કરે છે? અને ઊંટ તીરછી ચાલ?
1: હા,
0: અને હાથી?
1: જો રાજા હોય ને રાજા, એ કોઈ પણ દિશામાં ચાલે પણ એક જ પગલું ચાલે।
0: હા, કેમ કે મેં પણ એ સૌથી શક્તિશાળી મોરો છે, અને કારણ કે બધાની નજર એના પર

0: રાણી છે ને, રાણી સીધું કે ત્રાસુ ચાલી શકે.
1: હા,
0: કેમ કે રાજા રાણી મેન છે ને,
1: અને આઠ આઠ પ્યાદા હોય છે ખબર છે ને.
0: હા, એમાં હાથી ઘોડા ઊંટ
1: આઠ પ્યાદા, 64 ખાના,
0: 64 ખાના હોય.
1: અને 7મી સદી માં શોધાયેલી રમત ને હજુ.
0: અને પહેલા તો આ રમત ને ચતુરંગા નામે ઓળખતા હતા,
1: હવે શતરંજ, ચેસ,
0: કેટલા બધા નામ આવી ગયા છે.
1: પણ મગજની ખરેખર કસરત કરાવે છે.
0: હા, બહુ સમજી વિચારે તો તમને ચેકમેટ તમે થઈ જાઓ, પહેલા તો ફસાઈ જાઓ.
1: પણ અત્યારે ચેકમેટ ન થવું લે, ગીત સાંભળવું છે. કયું ગીત સાંભળાવીશ?
0: કયું ગીત સાંભળવું?
1: અરે ગીતા દત્ત નું સાંભળાવો ને.
0: ગીતા દત્ત નું સાંભળીએ, ચલો.

0: पूजा आम चीटिंग न कराय हाँ अबे मारु ध्यान नोतु एटले ते चीटिंग करी तारो ऊंट क्या हतो ने क्या आवी गयो सीधी चाल कई रीते चालो तारो ऊंट
1: मारो ऊंट मैं क्या सीधी चाल चलावे छु ऊंट
0: ना त्या हतो ज नहीं हतो ज नहीं त्या आगळ त्यारे हूँ चौपाट नु सरस गीत आ लाग्यु तो
1: हाँ
0: एमा सरस सोखठेबाजी चालती थी ने पांच पड्या ने आठ पड्या हूँ तो गीत मां मग्न थई गई एटले ते तारा ऊंट नी चाल ज बदली
1: नाखी मैं चीटिंग नथी करी ऊंट जे रीतना चाले क्रॉस मां रीतना ज मैंने चलावे
0: ना रे ना ऊंट त्या हतो ज नहीं अत्यारे ऊंट त्या आगळ आवी गयो अरे मारा प्यादा ने कई रीते मार्यो हो केवी रीते शक्य छे
1: बेन तमे ना ते चीटिंग करी हूं चीटिंग नथी करती
0: हां ते आमा तो नक्की चीटिंग करी छे ચા આવી રીતે રમત ન રમાય
1: નારાજ નહીં મને શું લાગે છે આપણે શ્રોતા મિત્રો પણ કદાચ શતરંજ રમવામાં બિઝી થઈ ગયા છે
0: એવું લાગે છે એટલે જ ફોન નથી આવી
1: રહ્યા ફોન નથી આવ્યા એક કે ફરમાઈશી ગીત માટે ને કે અભિપ્રાયોમાં પણ નથી આવ્યા કોઈ
0: તો ફોન નંબર આપી દઈએ
1: હા 0224515 4134 0224515 4135
0: અને આ ગીત પછી આપણે જશું ચંદ્ર પર
1: ચંદ્ર પર
0: શતરંજ તો નથી જ રમવી મારે તું ચીટિંગ કરે છે હવે આપણે ચંદ્ર પર જશું
1: ક્યાં તો આપણે ચીટિંગ કરવાનો સવાલ નહીં આવે ને ચંદ્ર પર
0: જઈએ પણ એ પહેલા એક સરસ ચંદ્રનું ગીત પહેલા વગાડ ત્યાર પછી આપણે ચંદ્ર પર જઈએ
1: ઓકે તો ચલો સાંભળે લતા મંગેશકરના સ્વરમાં એક સુંદર ગીત

0: આજે 20 જુલાઈ 2026 અને આજના જ દિવસે 1969 સાલમાં અપોલો 11માં નીલ આર્મસ્ટ્રોંગ પહેલી વાર ચંદ્ર પર ગયા હતા અને 21 કલાક 36 મિનિટ ત્યાં રોકાયા હતા, એટલે પૂરો એક દિવસ પણ નહોતા રોકાયા.
1: અને જેવા ચંદ્ર પર એમણે પગ મૂક્યો ને, તરત એમને એવી એક ફિલિંગ થઈ, એમણે એવું મને મન કીધું કે આ માણસ માટે એક નાનું પગલું છે, પણ માનવ જાત માટે એક વિશાળ છલાંગ છે. ચંદ્ર પર પગ મૂકતા,
0: કારણ કે ત્યાર પછી જ ચંદ્રયાન, ચંદ્ર પર જીવન છે કે ચંદ્ર પર લોકો વસી શકે, કે અનેક શોધખોળો થઈ, અનેક ચંદ્રયાન ગયા, અને ત્યારબાદ હવે લોકો ચંદ્ર મંગળ પર જીવસૃષ્ટિ ખરેખર રહી શકે કે નહીં એ શોધી રહ્યા છે.
1: બરાબર.
0: ત્યાં વનસ્પતિ ઉગી શકશે કે નહીં, અનેક અખતરાઓ ચાલી રહ્યા છે.
1: ત્યાં પાણી છે કે નહીં, હવે તો એના પર ઘણી શોધખોળો થઈ રહી છે.
0: પરંતુ પહેલું પગલું મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ, અને એ પણ આજના જ દિવસે. એટલે આજે કેટલા બધા દિવસો છે નહીં,
1: આજે ગીતાદત્તની દિવસ છે,
0: ગીતાદત્તની પુણ્યતિથિ છે, શતરંજ દિવસ છે, અને આજે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ પણ છે. બરાબર ને? એટલે ચંદ્ર પર કઈક સરસ મજાનું બીજું એક ગીત થઈ જાય તો.
1: સાંભળે, વેરની વસુરા ચિત્રપટનું આ ગીત છે, ધીરુબેન પટેલનું સુંદર ગીત, આશા ભોસલે અને યેસુદાસના યુગલ સ્વરમાં. અને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે રવિ સાહેબે.

0: પૂજા ગઈકાલે રાત્રે છે ને એક સરસ જૂની ફિલ્મ જોઈ, અને એ જૂની ફિલ્મમાં એક દ્રશ્ય બહુ સરસ હતું.
1: કયું દ્રશ્ય? કે
0: દરવાજાની બહાર તાળું હતું,
1: હા,
0: ચાવી ભૂલાઈ ગઈ હતી, ચાવી નહોતી,
1: હા,
0: એટલે ઓરડામાં કઈ રીતે જવાય, હવે ઘરમાં પાછા કેવી રીતે જવાનું, એટલે શું જુગાડ કર્યો હશે ખબર તને હીરોએ?
1: શું જુગાડ કર્યો
0: તને શું લાગે છે, શું કર્યું છે? તાળાવાળાને બોલાવવા ગયો હશે, ચાવીવાળાને
1: તો બહુ મોડું થઈ જાય ને,
0: તાળું તોડ્યું હશે.
1: તાળું તો કઈ રીતે તૂટી શકે એટલું વજન વાળું હોય તો?
0: એણે શું કર્યું ખબર? હિરોઈનના માથામાંથી હેરપિન કાઢી અને એનાથી ખોલ્યો.
1: હા, જુગાડ આ બહુ સરસ છે, આ વિચાર બહુ સરસ છે. એક તો ઘર મેળે તમારું કામ પતી શકે, એટલે ઇમરજન્સી જ્યારે સિચ્યુએશન એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે માણસ સરળ બુદ્ધિ વાપરીને પોતાની સર્જનાત્મકતાથી કંઈક નવું કરી શકે.
0: હા, એને જ કહેવાય જુગાડ.
1: જુગાડ,
0: હા. એટલે ઘણી વખત શું થાય છે કે આપણે ડ્રેસ તો પહેર્યો એ પણ ઓઢણી ન મળતી હોય, એટલે આપણે કોઈ પણ ઓઢણી જે એના પર જતી હોય
1: એવું કોઈ
0: કંઈક પણ લઈ
1: લઈએ, હા, જુગાડ કરીને પહેરી
0: લઈએ, એને પણ જુગાડ જ કહેવાય.
1: હા, જુગાડ કહેવાય, બરાબર
0: બરાબર. ઘણીવાર પૈસા આપણી પાસે હોય પણ ત્યાં સુધી જવાના એટલા નથી પ્રમાણમાં પૈસા કે હું છેલ્લે સુધી પહોંચી શકું, તો આપણે શું જુગાડ કરીએ? થોડુંક ચાલી લઈએ,
1: થોડુંક ચાલી લઈને જેટલા પૈસામાં આપણી પાસે ઉપલબ્ધ છે એટલામાં ક્યાં પહોંચી શકાય,
0: એટલે જુગાડ કરીને પણ આપણે પહોંચી જઈએ.
1: જુગાડ કરવા માટે દિમાગ જોવે બેન.
0: હા, દિમાગ
1: વગર ન થઈ શકે, કે તમારે એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કંઈક વિચારવું પડે.
0: એટલે જ તો મગજ કસવાની વાત છે, અને એટલે જ તો આજે શતરંજ દિવસ છે.
1: હા, સાચી વાત.
0: એટલે જુગાડની વાત કરી ને મેં,
1: તમને ખબર હું શું જુગાડ કરું? મારે જ્યારે બપોરે ગીર ગુજર સાંભળવું હોય અને મારા છોકરાઓ સાંભળવા ન દે ને, તો હું એમ કહું મારે સૂવું છે, એમ કરીને ઇયરબડ લગાવી દઉં, કાનમાં હેડફોન પહેરી લાવ અને ચાદર ઓઢીને સૂઈ જાઉં. સૂતી ન હોઉં, હું સાંભળી ગયું આપણો કાર્યક્રમ ગીત ગુજરી, પણ છોકરાઓને એવું લાગે કે મમ્મા આરામ કરે છે તો એમને આપણે હેરાન નથી કરવા, ડિસ્ટર્બ નથી કરવા, પણ ખરેખર હું કામ કરતી હોઉં છું મારું, એટલે હું ગીત ગુજરી સાંભળવા માટે આવો જુગાડ કરું છું.
0: અને ઘણી વખત શું થાય છે ખબર, કે આપણે ત્યાં ભાત વધારે રંધાઈ ગયો છે, બરાબર, હવે બીજા દિવસે એને ફેંકવો પડે, તો આપણે કેટલી જાતના જુગાડ કરીએ.
1: અરે, ભાતમાંથી તો ઘણી આઈટમ બને, ભજીયા બનાવી લે,
0: જુગાડ કરીએ છીએ આપણે. એટલે ગૃહિણીઓને પૂછી લો કે જુગાડ કઈ રીતે થાય,
1: તો આપણે શ્રોતા મિત્રોને પણ ખબર હશે, એ લોકો
0: તો એમને કો ફોન કરે અને જણાવે કે કઈ કઈ રીતે જુગાડ થઈ શકે.
1: 0224514134 અને 0224514135 ને હમણાં આ ફરમાઈશ ગઈ છે બેન, આની ફરમાઈશ આવી છે હંસાબેન ઠાકરની, ગાયક કલાકાર છે ઉષા મંગેશ અને પ્રફુલ દવે, આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે ગૌરાંગ વ્યાસે, શબ્દો છે કેશવ રાઠોડ, અને ગીત છે બહુ સરસ. તો આપણે મારે કેવું નથી જણાવું નથી ગીતના શબ્દો, આપણે પણ
0: શ્રોતાઓને પ્રશ્ન ફરી એકવાર પૂછી લેને
1: કે દરરોજની રોજબરોજની જિંદગીમાં એવો કઈ રીતે જુગાડ કરે છે, બરાબર ને?
0: હા, તમે કઈ કઈ રીતે ક્યાં ક્યાં જુગાડ કર્યા છે, અને કઈ કઈ રીતે લોકોને પણ આઈડિયા આવી શકે જુગાડ કરવાના, તો ફોન ઉપાડો, ફોન કરો ને આવો સાંભળી આ ગીત.

0: પૂજા, અત્યારે છે ને હું બારગામની ટ્રેનમાં જયારે જઈ રહી હતી ત્યારે ટુ ટાયર એસીમાં હતી, અને એ ટુ ટાયર એસીમાં પડદા હોય, બરાબર ને?
1: બરાબર.
0: તો એ પડદામાં વચ્ચે આમ એકબીજાની સાથે પડદા આખા નહોતા, તો જે પેસેન્જર હતા ને એ પોતાની સાથે હેર ક્લિપ લઈને આવ્યા હતા. પર્સનલ બેડરૂમ જેવું એમણે બનાવી લીધું, એટલે વાહ આવા જુગાડ હોય છે.
1: પણ નાની, હવે જો મેં પોતે કરેલું, અચાનક મહેમાન આવ્યા, છોકરાએ ઓલું આપણું હેન્ડવોશ નું ડિસ્પેન્સર તોડી નાખ્યું, તો ઘરમાં નાની પાણીની બોટલ હતી એમાં મેં હેન્ડવોશ મૂક્યું ને ઓલું ડિસ્પેન્સર ઓલું કાઢીને એમાં લગાડી દીધું, એટલે તાત્કાલિક તો મારું કામ અટક્યું નહીં કે અત્યારના મહેમાનની સામે હું તો નીચે લેવા જઈ નથી.
0: અને આ જે પાણીની બાટલીની વાત કરી ને એને તો એટલા બધા જુગાડ છે ને,
1: એમાં તો પૂછો નહીં.
0: એટલે પાણીના બાટલાનો ઉપયોગ તમે પેલા ઝાડને પાણી નાખવા માટે પણ કરી શકો. પછી ઘણા લોકો તો એવી એવી ટેકનિકો શોધી છે પાણીના બાટલીની કે તમે વિચારી પણ ન શકો કે આનો ઉપયોગ આ રીતે પણ થઈ શકે.
1: હા, પિગી બેંક બનાવે છે. મેં જોયું છે કે એમાંથી આપણે ઓલું કે ને બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ પિગી બેંક પણ બનાવે છે,
0: અને નીચે જ મૂળિયા સુધી પાણી જાય ને એ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે.
1: એટલે જુગાડ તો રોજ બરોજ.
0: અને પૂજા, સમજો તારા ઘરે અચાનક મહેમાન આવી ગયા,
1: હા,
0: અને તે તારું તો ઘરનું રંધાઈ ગયું છે, પણ હવે આવી ગયા ને બીજા બે જણને એડજસ્ટ કરવા છે, તો પાછું રાંધવાનો તને કંટાળો આવી રહ્યો છે.
1: અને પાછું તમે રાંધો અને સીટી વગાડો ને બેન દાળ ભાતની તો ખરાબ લાગે મહેમાન ને, અને એમનો જવાનો પણ કદાચ સમય થઈ જાય. તો હંસાબેને પણ એક સરસ વાત જણાવે કે આવી રીતના અચાનક મહેમાન આવી જાય ને આપણું થઈ ગયું હોય તો હું શું કરું, કે દાળમાં થોડો પાછો મસાલો કરું, ટમેટાની પ્યોરી કરું ને થોડો ચણાના લોટની આટી આપી દો અને પાણી નાખીને પાછો મસાલો કરે, એટલે દાળ થોડી વધારો થઈ શકે એમાં આવી રીતના કરીને.
0: એટલે આ રીતના જુગાડ, અને ગૃહિણીઓને તો વધુ પડતા જુગાડ,
1: કેમ કે આવી રીતના ક્યારેક વધઘટ થાય ને તો કઈક કરવું પડે. હવે ઢોસા તમે બનાવો, સમજો કે ઢોસાનું ખીરું ઓછું છે કે પતવા આવ્યું હજી એક બે જણ, તો તમે એમાં ચોખાનો લોટ થોડો મિક્સ કરી દો કે રવો નાખી દો, તો તમારું કામ સચવાય રહે. એટલે આવા જુગાડો ગૃહિણીઓ તો આવા બધા જુગાડ થી માહિતગાર જ હોય છે.
0: એટલે જુગાડ આમ કહીએ તો તમે ક્યાંય અટકો નહીં, એ માટેનું એક સરસ હથિયાર.
1: તમારી પરિસ્થિતિમાંથી તમે જે પરિસ્થિતિમાં કોઈ પણ મુકાઈ ગયા છો એમાંથી તમે બહાર નીકળી જાઓ,
0: એના માટેનું એક સરસ મજાનું હથિયાર છે. એટલે લાઈફમાં જુગાડ કરતા એ
1: આવડવું જોઈએ, બરાબર. અને આપણે હવે ફરમાઈશી ગીત છે, રમેશભાઈ જેઠવાની ફરમાઈશનું આ ગીત છે. જનાર્દન રાવલ અને હર્ષિદા રાવલને યુગલ સ્વરમાં આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે ક્ષેમુદી વેટિયાએ, અને આ ગીતના શબ્દો છે બાલમુકુંદ દવે. અને હા, 100.1 FM ગોલ્ડ અને સાથે સાથે ન્યૂઝ ઓન એર એપ્લિકેશન્સ પર પણ તમે ગીત ગુર્જરી કાર્યક્રમ સાંભળી શકો છો.

0: પૂજા, ઘરમાં જ્યારે ટીવીનું રિમોટ ન ચાલતું હોય ને, એટલે એને હાથ પર બે ચાર વખત આ માર માર માર કરવાનું,
1: જોર જોરથી ઠપકારે. એસી ન ચાલે તો એસીના રિમોટને ઠપકારે.
0: પણ છે ને, આ ઇલેક્ટ્રોનિક આઈટમ સાથે જુગાડ ન કરવો જોઈએ.
1: સાચી વાત છે.
0: ઇલેક્ટ્રોનિક આઈટમ
1: કયો કે તમે વાહન કયો, તમારું કોઈ વાહન પણ બગડે એવી વસ્તુઓ સાથે
0: જુગાડ ન કરવો જોઈએ. ગેસ છે ઘરમાં, નાના બાળકોને જુગાડથી દૂર રાખવા જોઈએ. એ લોકોને જુગાડ કરતા ન શીખવાડવા જોઈએ,
1: કારણ કે સુરક્ષિત નથી.
0: કારણ કે આપણે જુગાડ ત્યારે કરીએ છીએ જ્યારે આપણે ક્યાંક અટકી જઈએ છીએ. પણ આપણે હંમેશા બાળકોને સારી વસ્તુઓ શીખવાડવી જોઈએ.
1: બરાબર.
0: અને એ લોકો જીવનમાં અટકશે ત્યારે એ લોકો પોતાના અનુભવથી એ વખત તો જુગાડ શોધી લેશે. પરંતુ ઇલેક્ટ્રોનિક આઈટમ છે, ગેસ છે, આપણું ટુ વ્હીલર છે, ફોર વ્હીલર છે, એવી બધી વાતો સાથે જુગાડ ક્યારે ન કરવો.
1: મેડિસિન, દવામાં પણ ક્યારે જુગાડ ન કરવો.
0: દવામાં તો લોકો ખૂબ જુગાડ કરતા હોય છે. શરદી થાય, માથું દુખતું હોય, તાવ આવતો હોય, પહેલા ડોક્ટર પાસે જાય જ નહીં, પહેલા કેમિસ્ટ પાસે જાય.
1: કેમિસ્ટને પૂછી લે,
0: કેમિસ્ટને
1: કે મને આવી રીતના આવ્યો ઇસ્યુ છે, હેલ્થ પ્રોબ્લેમ છે, તો હું કઈ મેડિસિન લઉં.
0: અને એ મેડિસિન
1: બહુ મોટો એવો જુગાડ ન કરાય,
0: અથવા તો ઘરમાં કાઢા બનાવી બનાવીને પીવા કરો,
1: તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કંઈક તમને દવાનું ઊંધું રિએક્શન આવી ગયું, તમારા બોડીની સૂટ નથી, કેમ કે આજે મારું બોડી ને તમારું બોડી એક જ મેડિસિન હોય પણ રિએક્શન અલગ અલગ આવે છે. ઘણી વખત
0: દરેકની ઇમ્યુનિટી પાવર જુદી હોય છે.
1: હા, કરેક્ટ, સાચી વાત છે.
0: અને કોઈકને કોઈક દવાથી એલર્જી પણ હોય છે.
1: હા, બરાબર છે.
0: એટલે એ એલર્જી કઈ મેડિસિનથી તમને થાય છે તમને ખબર હોતી
1: નથી.
0: બીજું, દરેક દવાનું કંઈક ને કંઈક રિએક્શન પણ આવતું હોય, તો એ રિએક્શન શું છે એ તમને ખબર ન હોય, એટલે દવા સાથે પણ જુગાડ ન કરવો જોઈએ. અને આપણે હંમેશા શું કરતા હોઈએ છીએ કે પોતાને ડોક્ટર માની લેતા હોઈએ છીએ, અને દાદીમાનું વૈદોની જેમ દવા ઉપર દવાઓ, દવા પર દવા કરતા રહીએ, એના કરતાં ડોક્ટર પાસે જઈ આવવું અને એની સલાહ લઈ લેવી વધારે સારી.
1: સાચી વાત છે, બરાબર છે.
0: અને અત્યારે કોઈ જુગાડ તારે કરવાનો નથી, ગીત સંભળાવવાનું છે.
1: પણ આપણે કયું ગીત સંભળાવવાનું છે?
0: હવે તું જે પસંદ કરે. એ કોઈની ફરમાઈશ આવી છે?
1: મેં બધી પૂરી કરી જે આવી હતી, બાકી તો ફરમાઈશો નથી આવી આજે. આજે તમારી ફરમાઈશનું એક ગીત.
0: હવે તે જે કાઢ્યું છે ને એ વગાડી દે.
1: ઓકે, ઠીક છે, ચલો.

નવા ગુજરાતીઓની અસ્મિતાને ઉજાગર કરતો એકમાત્ર રેડિયો કાર્યક્રમ ગીત ગુર્જરી 100.1 FM ગોલ્ડ પર દરરોજ બપોરે 3-4 વાગ્યા સુધી રોજ નવા વિષયો, મુલાકાતો, રસપ્રદ વાતો અને ગીતોનો ખજાનો ગીત ગુર્જરી. આપના મંતવ્યો, પ્રતિભાવો, ફરમાઈશી ગીતો અને વિષય સાથે જોડાવા માટે અમારા ફોન નંબર નોંધી લેશો 022-451-54-134, 022-451-54-135. તો સાંભળતા રહો ગરવા ગુજરાતીઓનો ગરવો કાર્યક્રમ ગીત ગુર્જરી.

0: હા તો પૂજા હવે કોઈ જુગાડ નહીં.
1: હા જો શિવેન્દ્રભાઈ પણ જતા જતા કીધું બોરીવલીથી ફોન કરીને કે એન્ટીબાયોટિકની આડઅસર બહુ થતી હોય છે, એટલે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સિવાય આપણે જે વાત કરી કે એવી કોઈ દવાઓનો જુગાડ ન કરવો જોઈએ.
0: એટલે જુગાડ દવાઓમાં, ગેસમાં, ઇલેક્ટ્રોનિક આઇટમમાં, વાહનોમાં
1: કરી શકીએ.
0: અને હા, પેલી બસ બહુ દૂર છે અને હું જુગાડ કરીને રસ્તો ક્રોસ કરી લઉં, એવા જુગાડે નહીં કરવાના. જીવના જોખમ આવે એવું કોઈ જુગાડ નહીં કરવાનું.
1: બરાબર.
0: અને હા, પૈસા છે ને એ બહુ પરસેવે આપણે કમાતા હોઈએ છે. કોઈક જુગાડ કરતા કરતા વધારે પૈસા મળી જશે
1: એવા જુગાડ
0: તો જીવનમાં ક્યારેય કરવા નહીં, કારણ કે એમાં લોસ થવાની ખૂબ

0: શક્યતાઓ વધેલી હોય છે. આપણે એવું માની લઈએ છીએ કે હા આપણા પૈસા ડબલ થઈ જશે, આપણા આ જુગાડ કરશું તો પૈસા ટ્રિપલ થઈ જશે અને આપણે એકદમ શ્રીમંત થઈ જશું, તો એવા કોઈ જુગાડ કામ આવતા નથી.
1: એટલે શ્રીમંત થઈ જવા એવો વિચારો હોય ને કે આપણે રાતોરાત અમીર થઈ જવું છે ભાઈ, તો એ બધા તમને ઊંધી દિશામાં પછી લઈ જાય. ઘણી વખત માણસ ઊંધી દિશામાં જતો રહે,
0: એટલે એવા જુગાડ પણ કરવા નહીં. જુગાડ કરવા, પરંતુ હા તમે ક્યાંક અટક્યા હોય અને તમારું કામ તરત પતી જાય, સરળતાથી પતી જાય, એ માટે કરવા. અને અત્યારે રજા લઈએ,
1: રજા લઈએ સૌ, કેમ કે આપણે સમયનો જુગાડ પણ નહીં કરી શકીએ,
0: બરાબર ન કરી શકીએ. સમયને તો જરાય નહીં અટકાવવાનો,
1: અટકાવવાનો નહીં તો હવે,
0: અને અટકશે પણ નહીં. તમે અટકાવવા જશો તોય નહીં અટકે. એટલે અત્યારે મને તરુલતા કરોડિયાને
1: અને મને પૂજા પાઠકને
0: આપો રજા. ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.